કે આખંડા, કે 1300 વડે બાદ આખંડા ધીયા પેદા કર, ઉપાલ પેદા કર, સિદ્ધાંત ની શક્તિ અંદર પેદા કર, કે મૂળ ઉજલા કરકે આપણે પિતા ગુરુદેવ દે સામને એ ગલ આપ શકે.